મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ. નમસ્કાર શ્રોતાઓ, રેડિયો મોરિશિયસના લહેરો પર મીડિયમ વેવ 819 કિલો હર્ટ્ઝ પર આવી પહોંચી છે રત્ના આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગને લઈને. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના આ કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો અડધા કલાકના આ સફરમાં. અને આજે મોરિશિયસ ભરમાં ઉજવાઈ રહ્યો છે માતૃ દિવસ. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ.

પાઠવી અને મમ્મી એક એવી સ્પેશિયલ વ્યક્તિ માટે આજનો આ કાર્યક્રમ અમે ડેડિકેટ કરી રહ્યા છીએ. ભાઈ, નામ અલગ અલગ છે પણ ભાવ તો એક જ છે. ભગવાન કહો કે માં, અર્થ તો એક જ છે. ધ મધર આલ્બમમાંથી લેવામાં આવેલું આજનું આ પ્રથમ શ્લોક માયા દીપકના સ્વરમાં.

શ્રોતા મિત્રો, માં ભલે ભણેલી ગણેલી હોય કે ન હોય, પણ આ સંસારનું દુર્લભ અને મહત્વપૂર્ણ જ્ઞાન આપણને બધાના માટે, બધાની કહેવાય છે ને કે માં પાસેથી જ આપણે મેળવીએ છીએ. માટે માં આપણી સર્વપ્રથમ ગુરુ, તેમના ચરણોમાં વંદન કરી જીવન જો સંગીતમય હોય તો એના પાછળનું કારણ છે ફક્ત માં. ચાલો આગળ વધીએ આપણા આગલા ગીતની સાથે.

શ્રોતા મિત્રો, માં એક એવી બેંક છે જ્યાં બધા દુઃખ આપણે જમા કરી શકીએ, અને પિતા એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ના હોય ને તો પણ પોતાના બાળક માટે હંમેશા ખુશીઓ જ આપતા રહે છે. માટે જનનીની જોડ સખી આપણને જેમની પાસે છે તે બસ પોતાના જાતને ભાગ્યશાળી માનો, અને માતૃ દિવસના દિવસે આપણે વધારે ને વધારે સમય પોતાના માતા અને પિતાની સાથે ઉજવીએ.

શ્રોતા મિત્રો, તમે કોઈ દિવસ વિચાર્યું છે હાલરડું એટલે શું? તમે હવે એમ કહેશો કે હા, નાનપણમાં મારી માતા મારા માટે હાલરડા ગાતી. પણ તમને સાચે કહું, હાલરડું. રડતા બાળકને હિંચકો નાખતા માતા કહે છે, તું છાનો રહી જા, તારા બદલે હાલ હું રડું, એટલે હાલરડું. આજના આપણા કાર્યક્રમમાં બહુ ન વિચાર આ આલ્બમમાંથી લેવામાં આવેલું આગલું ગીત.

શ્રોતાઓ, આખો સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે. માં અને સંસાર મીઠો ત્યારે લાગે છે જ્યારે આપણી સાથે માં હોય છે. પણ આપણે આ વાતની કલ્પના ત્યારે થાય છે જ્યારે માં આપણને છોડી દૂર ચાલી જાય છે. તો શ્રોતાઓ, આજનો આ દિવસ પોતાના માતા સાથે વધારે ને વધારે સમય વિતાવો. ધ મધર આલ્બમનું આજનું આ છેલ્લું ગીત તમારા માટે છોડી જઈ રહ્યા છીએ. વિશ્વની દરેકે દરેક માને આપણે વંદન કરીએ અને હૈયેથી આ કાર્યક્રમ તેમના માટે આજે આપણે સમર્પિત કર્યો. આશા કરીએ કે આજનું આ ગીત તમને ગમ્યું હશે. પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.